0: રાજસ્થાની લોક ગીતાર લોક બજનારો ઓહે ફરમાઇશી કાર્યક્રમ ઓર આપરે સાથે હે આપરો સાથી ગુરવિંદર બિશ્નોઈ
1: ઓ કાગદ આયો હે ગામ જેસલા સું લખ્યો હે ફૂલારામ થોરી શિવલાલ થોરી હરચંદરામ થોરી મલ્લુરામ થોરી ઓમ પ્રકાશ ભોજી દિનેશ સંતોષ અર્જુન રામ કરીર આર રેશમા રામ ફોજી
0: ચાલ કલા પંજાબ સુ અમરજીત બંગા પરમિંદર બંગા રાજા બંગા કુલવિંદર કૌર અંબા ચહલ રૂપલાલ બંગા માને ઈમેલ ભેજ્યો હે
2: આગલો કાગદ હે ગાંવ છાપલા સુ માંગીલાલ સીતારામ સુરેન્દ્ર કુમાર ખુશ્બુ અર વિદ્યા દેવી
0: વીરેન્દ્ર સિંહ ઉદાવત હિંમત સિંહ મેઘરાજ પુષ્પેન્દ્ર સિંહ મનોહર સિંહ નરેન્દ્ર સિંહ હિમાંશુ વીર બહાદુર સિંહ ભરત સિંહ અર સગળો ઉદાવત પરિવાર માને ઈમેલ ભેજ્યો હે જસવંતાબાદ નાગોર સુ ઓ ઈમેલ આયો હે ગાંવ કુંદનપુરા બાડમેર સુ જગદીશ સુમરા મોહનલાલ નરેશ કુમાર નિંબારામ આણા સગલા ઘરવાળા મદનલાલ ઝુરિયા ગજેન્દ્ર શિલ્પા મનપ્રીત હેમલતા ઝુરિયા અર આણા ઘરવાળા માને ઈમેલ ભેજ્યો હે છડિયા બાવડી જોધપુર સુ
2: પટેલ નગર મલોટ પંજાબ સુ રમેશ કુમાર જાજોરિયા ગીતારાની જાજોરિયા ગગનદીપ જાજોરિયા અર બેબી આરજુ જાજોરિયા માને કાગદ લખ્યો હે
0: દુર્ગ છત્તીસગઢ સુ માને ઈમેલ ભેજ્યો હે ડોમન ઠાકુર સુમન ઠાકુર મિથલેશ તારની સૂરજ જ્યોતિ અર બાબુ રયાંશ ઠાકુર
2: આપ સબરી ફરમાઇશ માતે સુણો આ રચના

0: રાજસ્થાની લોક ગીતાર લોક બજનારો ઓહે ફરમાઈશી કાર્યક્રમ ઓર આપરે સાથે હે આપરો સાથી ગુરવિંદર બિશ્નોઈ
1: કાગદ આયો હે મલોટ કેમ્પ પંજાબ સુ સતીશ મિગલાની સીમા શાયના વિશાલ મિગલાની સુપ્રિયા અનમોલ ધર્મપાલ મહાવીર અર રમેશ મિગલાની રો
2: ઓ કાગદ આયો હે ગાંવ ચેનપુરા તહેસીલ ધોરીમીના બાડમેર સુ જગદીશ ભારતી વિજેશ ભારતી નરેશ ભારતી અર મલિતા ગોસ્વામી રો
0: બાળે રો ઓ કાગદ આયો હે જય નારાયણ સોલંકી રાકેશ સાંકલા જીતેન્દ્ર સોલંકી લક્ષ્મણ હરીશ વિષ્ણારામ ગોપીલાલ સોલંકી ઇન્દ્રારામ સોલંકી અર આણા ઘરાળા
1: ઝાલાવાડ સુ ઓ કાગદ આયો હે લિખણવાળા હે હર્ષિતા રામેશ્વર કાના સફલતા કપિલ મીનાક્ષી સત્યનારાયણ મનોહરબાઈ અર પ્રભુ લાલ બાગરી
3: રાતનાડા સુ નરેન્દ્ર ભાટી વીણા ભાટી પ્રીતિ ભાટી અઠેસુઈ માણા નિયમિત શ્રોતા બાબુલાલ મરેઠા અર આણા સગલા દોસ્ત
1: ઉમરિયા સુ દીપ્તિ રજાવત સોનમ રાજાવત રેખા અર રેશમા રાજાવત
0: ઓ ઈમેલ આયો હે ચોપાસની હાઉસિંગ બોર્ડ સુ ભેજનવાળા હે દિનેશ સોઢા રુદ્રાક્ષ સોઢા ભવ્યાંશ રમનદીપ અર રામ કિશોર
1: ઓ ઈમેલ આયો હે બાબુરામ તેજારામ મનીષ સુમતા બેનીવાળ અર આણા સગલા ઘરવાળા નેવરા રોડ તહેસીલ ઓસિયા સુ
2: ગાંવ કુડી સુ ઠાકુર રૂપસિંહ કુંવર દિગ્વિજય સિંહ મંજુ કંવર સોડા મુમલ કંવર અર અન્નપૂર્ણા કંવર
1: આપ સબરી ફરમાઈશ માતે સુણો આ રચના

0: પહેલા બાદર ની કોઈ હું તો એકલો કહું કોઠડી બેઠો.
1: મેં જે આપને પહેલી બતાવ્યો કે જો ડિપ્રેશન ની બીમારી હોય એમાં કોઈ રૂમ બાર કરનારો, કોઈ રાહત બેઠનારો, અથાઈ કરનારો બિલકુલ મન કરે નહીં, તો આપણા ફિર એકલો રહેનારો મન કરે, આપણને લાગે કે આપણા કઈ કહેશે, કહેનારો કુછ સમજ માં ભી નહીં આવે, સમજ માં આ જાવ તો એવું લાગે કે આપણી આપણા તો ઉમર ઉદરાજ હો ગયા, આપણને કોણ સમજે, કોઈ આપનો કોઈ વેલ્યુ રહી ગયો નહીં, એ ડિપ્રેશન કી બીમારી ના લક્ષણ હો શકે. સર
0: તો અમે આવું બચના કોઈ તરીકા બતાવો કે કી કરા બતાવો મને, કે માળા ફેરા મોબાઈલ ને હેલ્યુ કે નહીં કે ઘણો કામ મેં લેવા કી કરા.
1: ઓ મોબાઈલ નામ રો ડબ્બો તો જીતો દૂર રાખો ભી તો ઠીક હૈ, ઘણા મીનખારા બીચ માં બેઠો, મીનખા સે બાત કરો, બારી બાત સુનો, તારે મન રી બાત કહો, એકલો રહેનો જકો હૈ ઈ બીમારી ને બઢાણા રો તરીકો કહે શકો, મોબાઈલ પકડનો ભી લગભગ કહે શકો કે બીમારી બઢાણા રો કામ કરે, બીમારી કમ કરનારો કામ નહીં કરે. માળા ફેરનું, ભગવાન છું જોડનું, થોડો રીતિ રિવાજા મેં, સમાજ ની ચીજા મેં જોડનું, બીમારી છું આપને દૂર કરનારી મેં મદદ કરે, લેકિન યુ હૈ કે જીતા આપા કનેક્ટેડ મહેસૂસ કરા, જીતા ઘણા લોકો હાથે બેઠા ભી તો આપને બીમારી મેં સહયોગ મિલે.
0: એ તો હે વાત, પણ મારે તો ડાક્ટર સાહેબ ઘર મેં ગીર્યા હોય કે નહીં તો કોઈ મારા બેટા કેણો માને, નહીં મારે ઘરું માને, નહીં મારા કોઈ પોતા હૈ, બે હેલો કરો તો આવે કોની, પછી મને રી ઘડી આવે.
1: દેખો સર, આ તો આપણને સમજ નહીં પડશે કે બારી ભી સર અલગ અલગ પ્રાયોરિટી હૈ, એમ રે માતે બે આપ આપણે કામ મેં બિઝી હો જાવે, આપણા 40 સાલ 50 સાલ રે પીછે રે હિસાબ સુ દેખા કે આજ રી પીઢી ભી હિસાબ સુ કામ નહીં કર રહી હૈ, તો ભી આપણને ભી થોડો થોડો બદલાવ કરવો પડે, ઓર જીતો કામ હો સકે આપણને ખુદ રે માતે નિર્ભરતા રાખણી હૈ, દૂસરા માતે નિર્ભરતા નહીં રાખણી ચાહીએ, આપણા ખુદ રે ટાબર હોય, ખુદ રે પોતા હોય, જીતા ખુદ રો કામ કર લો, બીતાઈ બાને જગા ટાબર બીજા હૈ બે થાને સહયોગ કરને મેં જ્યાદા આસાન મહેસૂસ કરે, હર ટાઈમ માં આપણા બાને બુલાતા રહેવા તો હર કોઈ ને કોઈ ફીટો હોઈ જાવ ચાહીએ, આપણા ખુદ રે ટાબર હો.
0: હાજી બાત, ખાનદાને કઈ કઈ લેવા ઠીક બતાવો તો કોનું મે કઈ હે ભાઈ, મારે તો કે શરીર નિરોગ રહે જી.
1: ખાને માં આપણને સૌ પહેલી જો ચીજ ધ્યાન રાખણી હૈ બાજુ કો, આપનો 40 સાલ પહેલી ઘર રો ખાણો યું સમજો કે વો બુઢાપા રે વાસ્તે સસું બઢિયા ખાણો, ઘરો બારે જ કો જો ખાણો હો ગયો, તલેડો ચીજા હોગી, મીઠી ચીજા હોગી, એ બીમારી બઢાણે રો ઈ કામ કરે, ઓર બારે કી જકી ચીજા જકી પેક ડાવે જકા ડિબા માં આવે યા કોથલી માં આવે યા જો કઈ નામ હે નમકીન રા ચિપ્સ વગેરે આવે, એ ચીજા આપણે લગભગ નહીં લેવા યા બિલકુલ બંધ રાખા તો ઘણો ફાયદો મિલે.
0: એ તો હું ડાક્ટર સાહેબ કમ ભી ખાઉં, પણ આ હે કે હું દિનું કે ઉઠું તો મીઠી છાપ પછી હે જકો થોડો ઘણો ખેત ફેરો દઉં કે દાવ ડંડે ને હમાળું કરું, પછી પાછો આન પછી કહું હે કે રાબડી પીલું, કાંદો નાગ રાબડી પીવું, પછી રોટી હું બાજરી ની જીમ, તો આ માં ઠીક હે.
1: આપણું ખાન પાન તો લગભગ ઠીક હે, બસ ચાય રો થોડો ઇતો ધ્યાન રાખો કે યા તો ફીકી પીઓ યા કમ સુ કમ મીઠી પીઓ, દિન મેં 2-3 ચાયું જ્યાદા ઘણી જ્યાદા નહીં પીણી હે, ક્યુંકિ ઘણી ચાય પીને સે એ તો ગેસાઇટિસ ભી હો જાવે યા પેટ ખરાબ હો જાવે, ઓર દૂસરી બાત નીંદ માં ભી થોડી પરેશાની આવન લાગ જાવે, તો ચાય રી લિમિટ રે અલાવા મેરે વિચાર સો થી જો ખાને પીને રો ધ્યાન રાખ રહ્યો બહુ ઠીક ઠાક ચાલ રહ્યો.
0: અમે મને હે જો કો દિનું કે લેન રાત તક કઈ કરનો સહી જો, મન બતા દો હું આપરી બાત માન લેઉં, આપ ભગવાન રૂપ હો અને મને કા હો જો કા.
1: એક તો યું હે કે સાથે આપણે કઈ નામ આથાઈ ગણી કરો તો આથાઈ ગણી કરતા હી રહો, ઓ સૌ જરૂરી ચીજ હે, આપણે માનસિક સ્વાસ્થ્ય ને શારીરિક સ્વાસ્થ્ય ને દોના રો ધ્યાન રાખના રવા રહે. દૂસરી ચીજ હે કે કીર કી કોઈ ને કોઈ છોટો મોટો કામ ભી કરતા રહો, આપણે આપને બુઢો ઘોષિત કરનું હી નહીં હે, કદી કહેવું હી નહીં કે સાહેબ મેં તો રિટાયર હો ગયો, અબ મારો તો ટીમ હો ગયો, અબ મારો કામ નહીં હોય, ખેત માં જ્યાં થી ઘૂમ રહો ઓ ભી એક કામ હી હે, સંભાળ કે આ ગયા દેખ રહા આ ગયા, ઓર ઘરો બારે નીકળો તો દો ચાર લોગા ની શકલ ભી દેખોગા, બા દો ચાર રામા શ્યામા ભી કરોગા, તો ઓ ભી અપની ઉમર હિસાબ દેખા તો એક બઢિયા કામ હે, તો એ ચીજા કરતા રહેવાના.
0: ઘણી કરું ખાનદાન માં ધ્યાન ઘણી રાખું, કે નહી કે ભાઈ ડાક્ટર સાહેબ થે તો મારે ઘરે બેઠા કે નહી કરમ ખોલ્યા, અરે મારે ધણી પધાર્યા, અર મને ઇતી સો કી વાત હેજ કો બતાઈ, અને હેજ કો કે નહી કે ભાઈ આ પધાર્યા તો બહુત બહુત ની બાત હે, મહેરબાની, રામ રામ સાહેબ.
1: રામ રામ.
0: વાહ ભાઈ વાહ, રાખી હે નિયાલ કર દિયા, ડાક્ટર સાહેબ હું બાત બતલી હોગી, આજ સો કી વાત બતા દી, નિયાલ કર દિયા, હમે થઈ બતા દો કુણ જલમિયાન કુણ ભૂત હોયા.
2: બાર બતાઉં સાહેબ વિગત વાર, થોને આજ દિન જન્મ ઉડે સુદર્શન અગ્રવાલ જી રો, 1999 માં જન્મ હોયો, એ સિક્કિમ રા પૂર્વ રાજ્યપાલ રિયોડા, કાર્યકાળ 2007-2008 તક રહ્યા, ભારતીય સિવિલ લેખ સેવક ભી રિયોડા.
0: ઓ ઠીક ઠીક, કલેક્ટર વાળી નોકરી કરી.
2: હા કલેક્ટર વાળી
0: નોકરી બઢિયા, દેખે હું છે ઓદે માં તો પુગા કામ કર્યો, તો મને ભૂલે કોની, કોટી કોટી નમન હે, મનડે રા ફૂલ જતા હોય.
2: જિંદલ પુરસ્કાર નિર્ણાયક ભી રિયોડા હે,
0: ભલે હે જકો
2: માધવરા એસ્પ્રે. હા માધવરા એસ્પ્રે જન્મ 1871 માં ઓડો હે, બેન્દી રા સાહિત્યકાર, કાર ઓર પ્રથમ કહાનીકાર લેખક રૂપ માં જણા જાવે, ઓર રાષ્ટ્રીય કાલે આયુ મે બે અનેક પ્રતિભા આપ દેખાઈ હતી, ઓર બનોમને
0: સત. વાહ ભાઈ વાહ, તો આની હે જો કહેની કે ભૂલ નો જો બો કહેની સવાલ ઈ કોની, કોટી કોટી નમન હે, મંદળે રા ફૂલ જલો, ભલે
2: ભલે. આજ દિન જન્મડો ઓક્રમ ઇબોબી સિંહ જીરો, બે મણિપુર વિધાનસભા રા સદસ્ય મુખ્યમંત્રી રેડા, ઓર બે 7 માર્ચ 2002 ને ગ્રહણ કરી હતી, ઓર 2012 માં વિધાનસભા મે ચુનાવ.